આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળના લોકો માટે ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ, ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવવા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો. 4 વર્ષથી ઓછી વયના બાળકો માટે ક્લોરફેનરામાઇન મેલેટ અને ફેનાઇલ ફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ. ઝારખંડમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટના ટર્બાઇનમાં થયેલા વિસ્ફોટમાં 3 એન્જિનિયરોના મોત. બાળકોના ઓનલાઈન ગોપનીયતા સુરક્ષા કાયદાના ઉલ્લંઘન બદલ ટિકટોક અને તેની ચીની પેરેન્ટ કંપની બાઇટ ડાન્સ $400 મિલિયન ચૂકવવા સંમત. હોર્મુઝ સમુદ્રની હાલમાં અમેરિકાના પ્રદેશ હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો. અને ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાન સામે ફિલિપિન્સનો પરાજય. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો ટોલ ફ્રી હેલ્પલાઇન પર ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવી શકે છે. શ્રી શાહે સિલિગુડીમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી અને વરિષ્ઠ અધિકારીઓ સાથેની બેઠકમાં હેલ્પલાઇનની વ્યવસ્થાઓની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે દરેક ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ખંડણી સંબંધિત ફરિયાદો માટે 15 53 34, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે 15 53 35, ગેરકાયદેસર રોડ અને ટોલ વસૂલાત માટે 15 53 37 અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો માટે 15 53 39 પર સંપર્ક કરી શકાય છે. શ્રી શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો લાંબા સમયથી ખંડણી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી પરેશાન છે અને સરકાર આ વ્યવસ્થાને સમાપ્ત કરવા માટે કામ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સુકના ખાતે સહયોગી ગોરખા નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી છે. ગોરખા જનમુક્તિ મોરચાના પ્રમુખ બિમલ ગુરુંગના જણાવ્યા મુજબ લાંબા સમયથી પડતર માંગણીના કાયમી

0: राजकीय उकेलना मुद्दा पर बैठक में चर्चा करवामां आवशे। आजे केन्द्रीय गृहमंत्री टोचना बीएसएफ एसएसबी आईबी पोलिस अने अन्य राज्य अने केन्द्रना अधिकारीओ साथे उच्चस्तरीय सिलीगुड़ी कोरिडोर बैठकनी अध्यक्षता करशे। भारतीय सोमालियाना अधिकारीओ समक्ष 22 भारतीय खलासीओने लई जती बे वाणिज्यिक जहाजोना अपहरणनो मुद्दो उठाव्यो छे। भारतीय हाई कमिशनना जणाव्या अनुसार तमाम भारतीय खलासीओ सुरक्षित होवानुं जाणवा मळ्युं छे। भारते जणाव्युं छे कि तेना खलासीओनी सलामतीनी सौथी वधु महत्व आपे छे। पहेलुं जहाज एमटी सीबू 20 ऑगस्टना रोज यमनना दरियाकांठे एडनना अखातमां अपहरण करवामां आव्युं हतुं। तेमां 16 भारतीय खलासीओ सहित 20 लोको सवार हता। बीजा जहाजे एमवी लुफ्थनुं 17 ઓગસ્ટના રોજ સોમાલિયાના પટલેન્ડ દરિયાકાંઠે અપહરણ કરવામાં આવ્યું હતું। તેમાં 6 ભારતીય ખલાસીઓ સહિત 10 લોકો સવાર હતા। સાંભળીએ એક અહેવાલ।
1: दो जहाज हैं, दोनों पर विदेशी झंडे लगे हैं। उन पर कुल 22 भारतीय नाविक सवार हैं। अब तक मिली जानकारी के मुताबिक वे सभी सुरक्षित हैं। सरकार उनकी सुरक्षा और भलाई सुनिश्चित करने के लिए इस मामले में संबंधित अधिकारियों से संपर्क में है।
2: वी आर इन टच विद द अथॉरिटीज दैट आर कंसर्न्ड इन दिस।
0: कर्मचारी भविष्य निधि संगठन ईपीएफओए संस्थाओं ने ईपीएफ कवरेज नी बहारना कर्मचारियों माटे सामाजिक सुरक्षा सुनिश्चित करवा माटे कर्मचारी नोंधणी ઝુંબેશ 2026નો ઉપયોગ કરવા અપીલ કરી છે। આ ઝુંબેશનો ઉદ્દેશ્ય નોકરીદાતાઓ દ્વારા સ્વૈચ્છિક પાલનને સરળ બનાવવા અને પાત્ર કામદારોને ભવિષ્યનિધિ પેન્શન અને વીમાના લાભો પહોંચાડવાનો છે। શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઈસી 2026 આ વર્ષે 31 ઓક્ટોબર સુધી નોંધણી માટે ખુલ્લું રહેશે। આ ઝુંબેશ હેઠળ પાત્ર નોકરીદાતાઓ એવા કર્મચારીઓને જાહેર કરી શકે છે અને નોંધણી કરાવી શકે છે જેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઈપીએફ કવરેજમાંથી બહાર રહ્યા હતા અને ઘોષણાની તારીખે સંસ્થામાં જીવંત અને રોજગારમાં કાર્યરત છે। સરકારે આજે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ક્લોરફેનરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે। આરોગ્ય મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં આ દવાઓ પર સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ન આપવી જોઈએ। આ પગલું નાના બાળકોના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે। ઝારખંડમાં જીપીએસસી જેએસએસસી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓનો મુદ્દો વધુ વકર્યો છે। ગઈકાલે સાંજે રાંચી, ગિરિડીહ અને હજારીબાગમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ અને ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થકો વચ્ચે અથડામણના અહેવાલો મળ્યા છે। રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન અને સામે વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ આલ્બર્ટ એક્કા ચોક તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે ઝપાઝપી થઈ હતી। વિદ્યાર્થી નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ઝારખંડ મુક્તિ મોરચા જેએમએમના સમર્થકો અને પોલીસ પ્રદર્શનકારીઓ સાથે મારામારી કરી હતી, જ્યારે પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓ પર નિર્ધારિત માર્ગનું ઉલ્લંઘન કરવાનો અને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abadને ફોલો કરશો। ઝારખંડના રામગઢ જિલ્લાના બરકાકાના ઓપી વિસ્તાર હેઠળના હેહલમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટમાં ગઈકાલે રાતે ટર્બાઇનમાં થયેલા વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં 3 એન્જિનિયરોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી। પ્રાથમિક માહિતી અનુસાર પ્લાન્ટમાં વધુ પડતા તાપમાનના કારણે ટર્બાઇન વધુ ઝડપે ચાલ્યું હતું અને પરિણામે વિસ્ફોટ થયો હતો। તેલંગાણાના યાદરથી ભુવનગીરી જિલ્લાના પોચમપલ્લી મંડળમાં આવેલા ધોતીગુડેમની એક કંપનીમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 2 કામદારોના મોત થયા અને 9 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા। આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી, જ્યારે એક કેમિકલ રિએક્ટરમાં અચાનક વિસ્ફોટ બાદ સમગ્ર ઔદ્યોગિક એકમમાં ભીષણ આગ લાગી હતી। 9 ઇજાગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર માટે હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। બાળકોના ઓનલાઈન ગોપનીયતા સુરક્ષા કાયદાના ઉલ્લંઘનમાં બાળકોના ડેટાના સંગ્રહ અંગે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના મુકદમાનો ઉકેલ લાવવા માટે ટિકટોક અને તેની ચીની પેરેન્ટ કંપની બાઇટ ડાન્સ $400 મિલિયન ચૂકવવા સંમત થયા છે. ન્યાય વિભાગે 2024માં ફેડરલ ટ્રેડ કમિશન વતી ટિકટોક પર દાવો કર્યો હતો કે મુકદમામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ટિકટોકે 13 વર્ષથી ઓછી ઉંમરના લાખો બાળકોને તેમના માતા પિતાની સંમતિ વિના એકાઉન્ટ બનાવવાની મંજૂરી આપી હતી. વિભાગના જણાવ્યા અનુસાર

0: ઉપર વિચારણા કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હોર્મુઝ સામુદ્ર ધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ છે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. દક્ષિણ કેરોલિનામાં શ્રી ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવી છે. તેમણે સંકેત આપ્યો કે ઈરાન અમેરિકા સાથે સોદો ઈચ્છે છે. દરમિયાન ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝિમ ગરીબાબાદીએ ટ્રમ્પના દાવાઓને ફગાવી દીધા છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વડા મોહસેન રિઝાઈએ પણ ટ્રમ્પની ટિપ્પણીઓની ટીકા કરી છે. આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ મહામંડળ ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલમાં સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાને ફિલિપિન્સને પરાજય આપ્યો. ગુજરાતના અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે રમાયેલી મેચમાં પહેલા ક્વાર્ટરમાં જાપાન અને બીજા ક્વાર્ટરમાં ફિલિપિન્સની ટીમ આગળ રહી હતી, જ્યારે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બંને ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચના અંતે જાપાનનો સ્કોર 80 અને ફિલિપિન્સનો સ્કોર 75 રહ્યો હતો. તો હમણાં 1:30 વાગે ઈરાન અને ચાઇનીઝ તાઇપે વચ્ચે આજનો બીજો મુકાબલો રમાશે, જ્યારે 4:30 વાગે ન્યૂઝીલેન્ડ અને ચીન વચ્ચે અને સાંજે 7:30 વાગે ઓસ્ટ્રેલિયા અને કોરિયા વચ્ચે મુકાબલો થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પશ્ચિમ બંગાળના લોકો માટે ખંડણી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર રોડ, ટોલ વસૂલાત અને ગેરકાયદેસર દારૂ સંબંધિત ફરિયાદો નોંધાવવા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો. 4 વર્ષથી ઓછી વયના બાળકો માટે ક્લોરફેનરામાઇન મેલેટ અને ફેનાઇલફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ સંયોજનોના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ. ઝારખંડમાં એક સિમેન્ટ અને સ્ટીલ પાવર પ્લાન્ટના ટર્બાઇનમાં થયેલા વિસ્ફોટમાં 3 એન્જિનિયરોના મોત. બાળકોના ઓનલાઇન ગોપનીયતા સુરક્ષા કાયદાના ઉલ્લંઘન બદલ ટિકટોક અને તેની ચીની પેરેન્ટ કંપની બાઇટ ડાન્સ $400 મિલિયન ચૂકવવા સંમત. હોર્મુઝ સામુદ્ર ધુની હાલમાં અમેરિકાનો પ્રદેશ હોવાનો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો. ફીબા અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ સ્પર્ધાની આજની પહેલી મેચમાં જાપાન સામે ફિલિપિન્સનો પરાજય. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ, મનીષા દેવણે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે. ठळक बातम्या. 4 वर्षाखालील मुलांसाठी सर्दी खोकल्यावरच्या 2 निश्चित मात्रेच्या मिश्रणांवर केंद्र सरकारची बंदी. काँग्रेस नेते राहुल गांधी आज पुण्यात छात्रों की गुंज कार्यक्रमात विद्यार्थ्यांना संबोधित करणार. बिहारमध्ये चंपारण जिल्ह्यात गर्दीत बस घुसल्यानं 5 जणांचा मृत्यू, अनेक जण जखमी. आणि BWF जागतिक बॅडमिंटन अजिंक्यपद स्पर्धेच्या उपांत्य फेरीत त्रिसा जॉली आणि गायत्री गोपीचंद यांचा सामना चीनच्या जोडीशी होणार. 4 वर्षाखालील मुलांसाठी सर्दी खोकल्यावरच्या क्लोरफेनिरामाइन मॅलेट आणि फेनिलेफ्राइन हायड्रोक्लोराइड असलेल्या सर्व निश्चित मात्रेच्या मिश्रणांच्या उत्पादन, विक्री आणि वितरणावर केंद्र सरकारनं बंदी घातली आहे. आरोग्य मंत्रालयानं आज यासंबंधीची अधिसूचना जारी केली आहे. 4 वर्षाखालील मुलांना ही औषधे देऊ नयेत असा स्पष्ट इशारा या औषधांवर नमूद करणं अनिवार्य करण्यात आलं आहे. लहान मुलांचं आरोग्य आणि सुरक्षितता लक्षात घेऊन हे पाऊल उचलण्यात आलं आहे. या औषधांच्या लेबल, माहितीपत्रके आणि जाहिरातींच्या साहित्यावर स्पष्टपणे इशारे दर्शवण्याचे निर्देश सरकारने उत्पादकांना दिले आहेत. ग्रामविकास मंत्रालयाच्या अधिकारप्राप्त समितीनं आज नवी दिल्लीत दीनदयाल अंत्योदय योजना राष्ट्रीय ग्रामीण उपजीविका अभियानाच्या कृषीबाह्य उपजीविका घटकांतर्गत असलेल्या प्रस्तावांचा आढावा घेतला. महिलांच्या नेतृत्वाखालील ग्रामीण उपक्रमांना बळकट आणि विस्तारित करणं तसंच स्वयंसहायता गटांद्वारे चालवल्या जाणाऱ्या लघु उद्योगांचं विकासाभिमुख व्यवसायांमध्ये रुपांतर करण्याचा मार्ग मोकळा करणं हा या बैठकीचा उद्देश होता. ग्रामविकास मंत्रालयाचे सचिव रोहित कंसल या बैठकीच्या अध्यक्षस्थानी होते. ग्रामीण महिलांसाठी उद्योजकतेवर आधारित उपजीविकेच्या संधींना गती देणं आणि 6 कोटी लखपती दीदी घडवण्याच्या राष्ट्रीय उद्दिष्टात योगदान देणं यावर बैठकीत चर्चा करण्यात आली. केंद्रीय गृहमंत्री अमित शहा यांनी आपल्या पश्चिम बंगाल भेटीत दार्जिलिंगच्या सुकना इथं बंगालच्या उत्तर भागातील स्थानिक मुद्द्यांवर बैठक घेतली. दार्जिलिंग पर्वतीय क्षेत्राशी संबंधित प्रलंबित प्रश्नांवर घटनात्मक चौकटीत राहून कायमस्वरूपी राजकीय तोडगा काढण्याबद्दल या बैठकीत चर्चा झाल्याची माहिती अधिकाऱ्यांनी दिली आहे. पश्चिम बंगालचे मुख्यमंत्री शुभेंदू अधिकारी, गोरखा जनमुक्ती मोर्चाचे प्रमुख बिमल गुरुंग, गोरखा नॅशनल लिबरेशन फ्रंटचे प्रमुख मान घिसिंग, स्थानिक लोकप्रतिनिधी, सरकारमध्ये असलेले या भागातले मंत्री आणि राज्य सरकारचे वरिष्ठ अधिकारी या बैठकीला उपस्थित होते.

मित्रों, अपनी गुजराती भाषा खूब ज समृद्ध छे अने आ गुजराती भाषा में अनेक शब्दों आवेला छे अने आ शब्दों ना अनेक समानार्थी शब्दों पण आवेला छे अने ए समानार्थी शब्दों ना पण अनेक बीजा मतलबों पण आवेला छे। एवा ज केटलाक शरीरना अवयवो साथे जोड़ायेला शब्दों આજે આપણે યાદ કરવાના છે। તો મિત્રો, સૌથી પહેલા તો આપણે હાથની વાત કરીએ તો હાથ એકદમ સામાન્ય શબ્દ છે જે આપણે વાપરતા હોઈએ છીએ। એ સિવાયનો બીજો શબ્દ છે હસ્ત, જે વપરાય છે હસ્તમેળાપ, હસ્તરેખા, હસ્તકલા જેવા શબ્દો માટે। કર શબ્દ પણ વપરાય છે કે કર દર્શન કરવા જોઈએ કે કર જોડીને વિનંતી કરીએ, પરંતુ આ કર પણ કેટલીક જગ્યાએ જુદી જુદી રીતે વપરાતો હોય છે। જેમ કે કર એક કામ કરવા માટે પણ વપરાતો હોય છે, કર વેરો માટે પણ વપરાતો હોય છે, અને કરકટી એટલે કમર પર હાથ રાખેલા વિઠ્ઠલની મૂર્તિ માટે કરકટી શબ્દ પણ છે। તો બાહુ શબ્દ છે ખભાથી લઈને આપણા કોણી સુધીનો જે ભાગ છે એના માટે બાહુ, તો બાહુબલી, બાહુપાશ એવા અનેક શબ્દો બાહુ પરથી છે। પછી છે ભુજા, ખાસ કરીને ભગવાન માટે આ શબ્દો વપરાતો હોય છે કે ચતુર્ભુજ, ચાર ભુજાવાળી દેવી। હાથ સાથે જોડાયેલા બીજા શબ્દો છે મુક્કો, મુઠ્ઠી, પંચ, પંજો, થપ્પડ, તમાચો, લાફો, તાળી અને ચપટી। આવા અનેક શબ્દો આપણા હાથ સાથે જોડાયેલા છે। હાથ આગળ કરવો એટલે કે કોઈની મદદ કરવી, એ સિવાય અનેક એવા રૂઢિપ્રયોગો અને કહેવતો પણ હાથ ઉપર છે, જેમ કે હાથ સાફ કરવો, હાથ લાકડી થવું, હાથ ધોઈ નાખવા, હાથ લાંબો કરવો, હાથના કર્યા હૈયા વાગ્યા, હાથ એનો હાથ હંમેશા ખુલ્લો હોય છે, હાથ તંગ હોવો, હાથ પીડા કરવા, હાથની ઉપર હાથ ધરીને બેસી રહેવું। મિત્રો, હાથની પાંચ આંગળીઓ સરખી હોતી નથી, હાથ મિલાવવો, હાથનો મેલ, આવા અનેક વાક્યો, અનેક શબ્દો માત્ર હાથની સાથે જોડાયેલા છે। તો મિત્રો, આપે પણ આજે શરીરના અવયવો પરથી જે આવા શબ્દો છે, જે કહેવતો છે, જે રૂઢિપ્રયોગો છે એ મને જણાવવાની છે। નંબર છે 0224515413, 0224515413, 4515 અને 4515 આગળ 0 એટલે કે 022 લગાડવાનો રહેશે।

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, હંસાબેન ઠાકરનો ફોન હતો અને એમણે કહ્યું, હાથ ઉપરથી કપાળે હાથ ધઈને બેસવો અને ડાબા હાથે આપો તો જમણા હાથને ખબર ન પડે. આ બે વાત એમણે કરી. અને હવે આપણે વાત કરીએ પગની. તો પગ માટે ગુજરાતીમાં અનેક શબ્દો છે, જેમ કે ચરણ અને પાદ. આ સંસ્કૃત ભાષામાંથી આવેલા શબ્દો છે. તો આપણી લોકબોલી, આપણી દેશી ભાષામાંથી પણ અનેક શબ્દો આવ્યા છે, જેમ કે ટાંટિયો, ટાંગ, તંગડી, લાત અને પાટું, પગલું, પગરવ, પગલી, ઠેકડો, કૂદકો જેવા અનેક શબ્દો પગ માટે આપણે વાપરતા હોઈએ છે. પગ ભારે થવું, પગ જોઈને ચાદર પાથરવી, પોતાના પગ પર કુહાડો મારવો, પગ ખેંચવો, મારા પગના જોડા ઘસાઈ ગયા, પગની જૂતી માથે ન મુકાય, પગની નીચે રગદોળવું, પગ નીચેથી જમીન ખસી જવી, પગ ધોઈને પીવા. મિત્રો, આપણા શબ્દકોશમાં અનેક એવા શબ્દો છે જેના અનેક અર્થો થતા હોય છે. અને આપણા આ શબ્દો આપણે જુદી જુદી રીતે વાપરતા હોય છે. હવે જ્યાં ટાંટિયો વાપરવાનો હોય ત્યાં ચરણ શબ્દ ન ચાલે, અને જ્યાં ચરણ શબ્દ વાપરવાનો હોય ત્યાં તંગડી શબ્દ ન ચાલે કે ટાંગ શબ્દ ન ચાલે. એટલે ભાષાને અનુરૂપ તમારે એ શબ્દ ત્યાં મૂકવાનો હોય છે, ત્યાં વાપરવાનો હોય છે. અને આપણે એ બહુ ઇઝીલી, બહુ સરળતાથી આપણી ભાષામાં એને વાપરતા હોઈએ છીએ, પરંતુ આપણું ધ્યાન એ તરફ જતું નથી. અને મિત્રો, જેસરથી કિશોરભાઈ લગભગ 4 દિવસથી એક ગીત માટે ફરમાઈશ કરી રહ્યા છે. અને 4 દિવસથી હું એમને એમ કહી રહી હતી કે હું તમને આ ગીત સંભળાવીશ, પરંતુ શનિવારે. તો આજે એમની ફરમાઈશનું આ ગીત આવો સાંભળીએ.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. મિત્રો, આરતીબેનનો ફોન હતો, એમણે ખોડલ માતાની વાત કરી કે ખોડલ માતાને ખોડા પગે ચાલવાના કારણે ખોડલ નામ પડ્યું હતું. તો હંસાબેન ઠાકરનું કહેવું છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. અને નીલમબેનનું કહેવું છે કે પાય લાગો જેવા, ચરણ સ્પર્શ જેવા અનેક શબ્દો આપણે વાપરતા હોય છે. અને હવે જ્યારે આપણે વાત કરવાની છે કાનની, તો દિનેશભાઈ સરૈયાએ કહ્યું છે કાન ભંભેરવા આ શબ્દ અને કાન ખજૂરો, આ બે શબ્દો દિનેશભાઈએ આપ્યા છે. અને બીજા એક બેનનો ફોન હતો, પરંતુ એ બેનનો અવાજ ક્લિયર ન હોવાના કારણે શું બોલી રહ્યા હતા સમજાતું નથી. તો મિત્રો, હવે આપણે વાત કરવાના છે કાનની. તો કાન માટે શબ્દ છે કર્ણ, ત્યારબાદ શ્રવણેન્દ્રિય, સાંભળવું, ગણગણાટ જેવા અનેક શબ્દો કાન સાથે જોડાયેલા છે. કાન આંબળવો, કાન સરવા થયા, કાન ભરવા, એટલે કે આ દિનેશભાઈએ આ જે આપ્યું કે કાન ભંભેરવા, કાને ઘાટો પાડ્યો, એટલે એટલા મોટેથી બોલવું કે એ અવાજ તમને ઘાટા જેવો ખૂબ મોટો લાગવો. કાને પડવું, એટલે તમારે સાંભળવું નહોતું પરંતુ તમારા કાને આ વાત પડી ગઈ, અને એવા એક કાને સાંભળવું ને બીજા કાનેથી કાઢી નાખવું. કાન કાપી જવું એવો પણ એક શબ્દ પ્રયોગ ગુજરાતીમાં છે. તો મિત્રો, આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને ગીત ગુર્જરી કાર્યક્રમમાં આપણા ગુજરાતી શબ્દોની સમૃદ્ધિની વાતો આજે થઈ રહી છે કે ગુજરાતી શબ્દો, એક શબ્દની પાછળ કેટલા બધા શબ્દો એની સાથે જોડાયેલા હોય છે, અને એ શબ્દો આપણે ખૂબ સરળતાથી વાપરતા હોઈએ છીએ, એવા જ કેટલાક શબ્દોની વાત આજે આપણે કરી રહ્યા છીએ.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। मित्रों हंसाबेन ठाकर, विभाबेन महेश्वरी, जतीनभाई दरजी, दर्शनभाई दरजी, प्रफुल्लभाई लाखाणी, अनेक मित्रों ना फोन हता अने बधा ज मित्रों अनेक जातनी कहेवतो कही रह्या छे। जेम के दीवाल ने पण कान होय छे, आँख आड़ा कान करवा, कदाच मैं आ कहेवत कही हती परंतु अमारा श्रोता मित्रों पण आ कहेवत कीधी छे। त्यारबाद काचा काननું હોવું અને બીજી કહેવત તો મેં કહી છે એ જ આવી છે પાછી। આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી। ગીત ગુર્જરીમાં આપણે વાતો કરી રહ્યા છે ગુજરાતી ભાષાના શબ્દોની સમૃદ્ધિની, કે એક શબ્દ માટે કેટલા બધા શબ્દોનો પ્રયોગ થઈ શકે અને એ પ્રયોગ કરતી વખતે વાક્યમાં જ્યાં જે શબ્દની જરૂર પડે ને એ જ શબ્દ ત્યાં વપરાય, બીજો શબ્દ ત્યાં બંધ બેસતો નથી। એટલે ઘણીવાર બંધ બેસતો શબ્દ ન હોવાના કારણે પણ તમારું વાક્ય ખોટું પડે। તો આંખ આ શબ્દ માટે તો અનેક શબ્દો છે, જેમ કે નયન છે, નજર છે, નેણ છે, લોચન, અક્ષ શબ્દ પણ વપરાય છે, ત્યારબાદ નેત્ર શબ્દ વપરાય છે, ચક્ષુ, અને લોકબોલીમાં દીદડા નામનો શબ્દ પણ આંખ માટે વપરાવવામાં આવ્યો છે। તો આંખ માટે ત્રાટક કરવું, ખૂબ આંખોથી ઘૂરી રહ્યો છે તમે કોઈકને તો ઘૂરવું આ શબ્દ પણ છે, પલકારો મારવો, આંખનો પલકારો મારવો, કાણી આંખે જોવું, એટલે મિત્રો સીધી આંખે કોઈનામાં આંખથી આંખ મિલાવીને ન જોવું, આંખથી આંખ મિલાવીને જોવું એ પણ એક

આપણે ત્યાં કહેવત છે, આંખે આંખો ચાર કરવી, આ ખાડા કાન કરવા આપણે પહેલાં જ બોલી લીધી છે. ત્યારબાદ આંખનું રતન, આ શબ્દ પણ આપણે વાપરીએ છીએ. આંખો ફાડી ફાડીને જોવું, આંખોમાં ધૂળ નાખવી, આંખ લાગવી, આંખ આવવી, આંખે ઈશારો કરવો, આંખે આકરો લાગે. મિત્રો, આ શબ્દ પણ છે, આંખે અંધારા આવવા, આંખે પાટા બાંધવા, કોઈની આંખમાંથી ઉતરી જવું. મિત્રો, આવા અનેક શબ્દ પ્રયોગો આપણે વાક્યોમાં વાપરતા હોય છે અને આ શબ્દ પ્રયોગો જ્યાં બંધ બેસતા હોય ત્યાં જ વાપરવામાં આવતા હોય છે.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે તરુલતા કરોડિયા. મિત્રો, સ્મિતાબેન મહેતાએ ઘણા બધા પેટ ઉપરની કહેવતો કહી કે પેટ ઉપર એમણે ઘણી બધી કહેવતો કીધી. ત્યારબાદ જેસિકાબેને પણ ફોન કરીને કહ્યું કે ગળાની એમણે મારા ખ્યાલે કહેવત કહી. કિશોરભાઈએ કીધું કે નવટાકનું નાક હોવું, અને મારા ખ્યાલે જેસિકાબેને કહ્યું આંખ મિચામણા કરવા, અને નીતાબેને કહ્યું બે માથા વચ્ચે નાક કરી દઈશ, કે એવી કંઈક કહેવત નીતાબેને પણ કહી. અને હવે આપણે વાત કરીએ ગળાની, તો ગળા માટે છે કંઠ, ગળાના પાછળનો ભાગ, ગરદન, ડોક, ગ્રીવા જેવા શબ્દો વપરાય છે. ગળગળા થઈ જવું, ત્યારબાદ ગળવું, ખોખારો ખાવો, એ શબ્દો પણ ગળા માટે વપરાતા હોય છે. ત્યારબાદ ગળા માટે અનેક કહેવતો છે કે વાત ગળા નીચે ઉતરી જવી, ગળામાં ડૂમો ભરાઈ જવો, ગળો ટૂંપી નાખવો, ગળું બેસવું, ગળું ખંખેરવું, ગળું કાપવું, ઘાટો પાડવો જેવા શબ્દો છે. અને ગળું પકડવું, એટલે ઘણીવાર ગળું આપણું બેસી જાય ત્યારે પણ ગળું પકડાઈ ગયું છે એવો શબ્દ પ્રયોગ પણ આપણે કરતા હોય છે. ગળા ડૂબ ડૂબી જવું, કોઈના પ્રેમમાં અથવા તો કરજામાં પણ તમે જ્યારે ગળા ડૂબ ડૂબી જતા હોય છે ત્યારે આ શબ્દ વપરાતા હોય છે. કોઈના ગળે પડવું, ગળે ડૂમો ભરાવો. મિત્રો, આવા અનેક વાક્ય પ્રયોગો આપણે ગળા માટે પણ વાપરતા હોઈએ છીએ. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરીમાં હવે વાત કરીએ નાકની. તો નાક માટે નાસિકા, ઘાણેન્દ્રિય, ત્યારબાદ ગ્રીવા કરીને પણ એક શબ્દ છે નકટું. આ શબ્દ છે સૂંઘવું, શબ્દ છે છીંક ખાવી, શ્વાસ ઉચ્છવાસ, નસકોરા, આ બધા જ શબ્દો નાકની સાથે જોડાયેલા છે. નાક ચઢાવવું, નાક સંકોરવું, નાક કાપવું, નાક રાખવું, નકટો નાક આ શબ્દ છે. ત્યારબાદ નાકની લીટ જેવી, નાક લીટી તાણવી, આવો એક શબ્દ છે. નાક નીચેથી લઈ જવું, નાકનું ટીચકું ચઢવું, નાક દબાવો એટલે મોઢું ખુલશે, આ એક શબ્દ છે, શબ્દ પ્રયોગ છે જે આપણે હંમેશા વાપરતા હોય છે. નાક નીચેથી લઈ જવું, એનું નાક તો બહુ ઊંચું છે,

આવો પણ એક વાક્ય પ્રયોગ આપણે કરતા હોઈએ છે, એણે નાકમાં દમ લાવી દીધો. આ એક શબ્દ પ્રયોગ છે જે આપણે હંમેશા વાપરતા હોય છે. અને મિત્રો, અત્યારે જે મિત્રોના ફોન આવ્યા એમાંથી એકે કહ્યું છે કે બોચી પકડવી અને પારકીમાં કાન વીંધે. આ હંસાબેન ઠાકર અને નીલમબેને જવાબ આપ્યો છે. આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી.

જીભના ચટકારા લેવું, ચાખવું જેવા અનેક શબ્દો જીભ સાથે જોડાયેલા છે. જીભ કચડવી, જીભ કચડવી, ત્યાર પછી છે જીભમાં ફડફડાટ થવો, થરથરાટ થવો, જીભમાં ધ્રુજારી થવી કે જીભમાં કાંપવું. ત્યારબાદ એની જીભ તો વેંત જેટલી લાંબી છે એવા શબ્દ પ્રયોગ પણ આપણે કરતા હોય છે. જીભ પાછી ખેંચી લેવી, જીભ કપાઈ જવી, જીભમાં હાડકું ન હોય. ત્યારબાદ આપણે કોઈકની જીભને મીઠી જીભ કહેતા હોય છે, કોઈક માટે વાપરતા હોય છે કે એની જીભ ખૂબ કડવી છે પણ સાચી છે. જીભ લપસવી, જીભ લથડવી, જીભમાં ટેસડો પડી જવો, જીભના ટેરવે હોવું, જીભે કાસળ કાઢવું, જીભે ફરી જવું. મિત્રો, આવા અનેક શબ્દ પ્રયોગો જીભ સાથે જોડાયેલા છે.